આવશે. મેસેજીન આવે છે, આઈ એમ એક ફ્લોર કરતા નૂર એન્ડ અનિતા, બ્લડ પ્રેશર મે દર્તા ઓખી સે જાનાના, બ્લડ પ્રેશર મે દર્તા ઓખી સે જાનાના, બે જવાબ મેસેજીના શેખ પલ ઘોરમાં, ઓય ઓય દેર છે તમારો શુક્રિયા. ઓતા ઓટલ મેસેજીના મુખ્યલ નૂર એન્ડ અનિતા ડેલી કીધી હતી કેના, નૂર એન્ડ અનિતા સટા ડેલી કીધી હતી, ઓછી યો ગરીબી મલ સાય દુના દઝડગી જોર મે વા અચ્છા વડો વડો હાથમાં વિના, અચ્છા અચ્છા ઉરો ઉરો હાથમાં વિના, યો ગરીબી મલ સાય દુના દઝડગી જોર હોય રો રો હાથમાં વિના. ડેર સુ તમારા શુક્રિયા. મેં એક ફ્લોર યોજાન મને પર ગાઉં છે મેસેજ કે વલે યોજાન મળા ઓછે સવી આઈ કેના સવી આઈ કેના.